અને સાથે એક બીજી બી ચર્ચા કરોલા, વર્મી કમ્પોસ્ટ કેંચુઆ રે સંબંધ માઈને. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપણું સ્વાગત હે. કિસાન ભાઈઓ, કિસાનોરી બાતા, કમ્પોસ્ટ જો વાદો હે કે વો સ્વસ્થ મૃદા ઓર ઉત્પાદન જ્યાદા દેવે હે. કિસાન ભાઈઓ, આઝાદી સુ પહેલાં અપારા દેશમાં અનાજ રો ઉત્પાદન કમ તો, જણરે કારણ બઢતી દેશની જનસંખ્યા રો પેટ ભરના રે લીએ અપોને ખાદ પદાર્થો રે લીએ બીજા દેશો પર નિર્ભર રહેણું પડતો હતો. હરિત ક્રાંતિ રે બાદ એકાએક દેશમાં અનાજો રા ઉત્પાદનમાં વૃદ્ધિ હોઈ, ઉન્નત કિસ્મો રો વિકાસ, અધિક રાસાયણિક ઉર્વરક તથા કીટનાશકો રે પ્રયોગ સંભવ હો શક્યો. દેશ ને અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તો પ્રાપ્ત કરી દીધી, લેકિન અધિક રસાયણો રે પ્રયોગ સુ ઓપરી ભૂમિને બીમાર કરી દીધો. બઢતા રસાયણો રે પ્રયોગ સુ ભૂમિરી ભૌતિક, રાસાયણિક તથા જૈવિક સંરચના વગડતી રહી, ઓર અગર આગે ભી એડો હિ રસાયણો રો અંધાધૂન પ્રયોગ વેતો રહ્યો તો વો દિન કિસાન ભાઈઓ દૂર નહીં જેડે ઓપરી ભૂમિ બંજર ભૂમિમાં પરિવર્ત વેજ આવેલા. અત સમય રહેતા હિ અપોને અણ સમસ્યા સુ છુટકારો પાણો જરૂરી હે. અણ સમસ્યા સુ છુટકારો પાણારો આસાન રાસ્તો હે જૈવિક ખેતી, પરંપરાગત ખેતી યા ઝેર મુક્ત ખેતી કરણી. કિસાન ભાઈઓ, વાત કરો જૈવિક ખેતી કઈ હોવે હે. જૈવિક ખેતી ખેતી કરનારો વો તરીકો હે જણમાં રાસાયણિક ઉર્વરક કીટનાશકો રે પ્રયોગ રે સ્થાન પર ઓપે જૈવિક ખાદ, જૈવિક ઉર્વરક, જૈવિક કીટનાશક, ફસલ અવશેષ, પ્રકૃતિ ખનિજનો પ્રયોગ કયો જાવે હે. જૈવિક ખેતીમાં પોષણ પ્રબંધ રે લીએ રાસાયણિક ઉર્વરકો રે સાથ જૈવિક ખાદ, જૈવ ઉર્વરકો, ફસલ અવશેષ વ પ્રકૃતિ ખનિજનો ઉપયોગ કરનો હોવે હે. કમ્પોસ્ટ જૈવિક ખેતીનો એક મહત્વપૂર્ણ ઘટક હે. કમ્પોસ્ટ કઈ હોવે હે કિસાન ભાઈઓ? કાર્બનિક પદાર્થ અથવા ગોબર વ અવશિષ્ટ પદાર્થોને જીવાણુઓની સહાયતા સુ સડાવેન યા વિઘટીકરણ કરેન વણરે પશ્ચાત જો ખાદ તૈયાર હોવે હે વણેન કમ્પોસ્ટ સંખ્યા દી જ આવે હે. પૌધોરા અવશેષ પદાર્થો, ઘરો કૂડો કરકટ, વાનસ્પતિ કચરો, પશુ ગોબર, માનવ મલ આદિ ને જીવાણુઓ ફફૂંદો દ્વારા વિશેષ પરિસ્થિતિઓમાં વિચ્છેદન હોણા સુ બનાના વાળી ખાદ કમ્પોસ્ટ કહેલાવે હે. કિસાન ભાઈઓ, અચ્છી તરહ સુ વિચ્છેદિત ખાદ ગહેરા ભૂરા રંગરી હોવે હે. કમ્પોસ્ટ કોઈ જરૂરી હોવે હે. કિસાન ભાઈઓ, કમ્પોસ્ટ એક પ્રદૂષણ મુક્ત રાસાયણિક ઉર્વરકો રે વિકલ્પ રે રૂપમાં અચ્છી ખાદ હે. ઓ મૃદામય કૃત્રિમ ઉર્વરકો રે પ્રયોગ સુ ઉત્પન્ન હુઆ વિકારોને દૂર કરે હે. કમ્પોસ્ટ મીલી મિટ્ટીને સંરચના વ ગણાકારને ભી સુધારે હે. ઓર ઉલ્લેખનીય વાત આ ભી હે કે કમ્પોસ્ટ આર્થિક રૂપ સુ ભી કાફી લાભકારી વ સસ્તો હોવે હે. કિસાન ભાઈઓ, કમ્પોસ્ટ બનાણો મિટ્ટીની ઉર્વરતા બઢાવણામાં, પર્યાવરણને સુરક્ષિત રાખણામાં ઓર કચરાના પ્રબંધનમાં મદદ કરનારે લીએ બહુથી મહત્વપૂર્ણ હોવે હે. સમય સમય પર કમ્પોસ્ટ ખાદ બનાવનારી વિભિન્ન વિધિયા અણમાં આવે હે. હંદોર વિધિ, બંગલોર વિધિ, ઇન્ડકો વિધિ, ઉઠ્ઠુપ્રેતિક ઉત્તરપ્રેતિક કમ્પોસ્ટ વિધિ વ કમ્પોસ્ટ બનાવનારી આધુનિક વિધિરો વિકાસ વે. કિસાન ભાઈઓ, કમ્પોસ્ટ બનાવનારી આધુનિક વિધિ અણમાં કાંઈ કાંઈ આવશ્યક સામગ્રી હોવે હે. પૌધોરા અવશેષ ઇત્યાદિ પ્રારંભિક યાની ગોબર યા ગોબર ગેસ રીસ્લરી, મૂત્ર સુ સણી હુઈ પુઆલ યા બિછાવણ, પાણી નમી ગડ્ડારા આકાર કઈ હોણા સાય છે 8x6x3x3 યા 5 ફીટ યા 10x5x3 થી લઈને 3.5 ફીટ રા ગડ્ડા હોણા સાય છે. ગડ્ડા ભરનારી કમ્પોસ્ટ બનાવનારી લીએ સબસુ પહેલાં 9 ઇંચ મોટી કૂડા કરકટરી એક પરત લગાવનારી વ ઊંડરે ઉપર 2 ઇંચ મોટી ગોબરની પરત લગાવનારી, અણી પ્રકાર ગડ્ડાને જમીનની સતત સુ 2 ફીટ ઉપર તક ભરનારો, પ્રત્યેક પરત લગાવનારે બાદ પાણીનો સમુચિત છંટકાવ કરનારો, ગોબર ઉપલબ્ધ નહીં હોણા પર પશુ મૂત્ર સુ સણિયેલો બિછાવણ આદિ ભી ગડ્ડા ભરનામાં કામ લ્યા જા શકે હે. ગડ્ડા ભરનારે બાદ ઉપર સુ મિટ્ટી અચ્છી

ગ્રામ ભારતી કાર્યક્રમ સુણવાવાળા સગળા શ્રોતાઓ અને સગળા હિ કિસાન ભાઈઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાન ભાઈઓ અને સમેરે માઈને આપે રોજાણારી ભાતી ખેતીબાડી અને પશુપાલનથી જુડી હોઈ નવી નવી જાણકારીઓ અને નવા નવા રાજસ્થાની લોકગીતો રે સાથે આપણે સમક્ષ ઉપસ્થિત હોવો હો. કિસાન ભાઈઓ, આજ આપે આપણી ચર્ચા માઈને વાત કરોલા કિસાનોરી બાતા માઈને કમ્પોસ્ટ કા વાદા સ્વસ્થ મૃદા ઓર ઉત્પાદન જ્યાદા રે સંબંધ માઈને.

કિસાન ભાઈઓ અને રાજસ્થાની લોકગીત રે બાત ચર્ચા માઈને એક વાર પુનઃ આપનું સ્વાગત હે. કિસાન ભાઈઓ, રાજસ્થાની ગીત થી પહેલા આપે વાત કરી રહ્યા થા કિસાનોની બાંધતા માઈને કમ્પોસ્ટ જો વાદો હે કે સ્વચ્છ મૃદા ઓર ઉત્પાદન જ્યાદારે સંબંધ માઈને. આવો કિસાન ભાઈઓ, હમે વાત કરો વર્મી કમ્પોસ્ટ જો કી કેચુઆ હોવે હે અને સંબંધ માઈને. કિસાન ભાઈઓ, આ જરા કિસાન બહુ સારા રસાયણોનો પ્રયોગ કરી રહ્યા હે, જેની વજહ સુ મિટ્ટીની સંરચના ઓર ઊંડી ઉપજાઉ શક્તિ ભી દિન પ્રતિદિન કમ વેતી જા રહી હે. અણ રસાયણો સુ નિજાત પાણા રેલી કિસાનોને કાંઈ કરણું સાય છે? અણરો એક ઉપાય ઓ હે કે અણ કેમિકલને બદલના રેલી ઓર્ગેનિક યા જૈવિક પદાર્થો રો ઇસ્તેમાલ કરણો. માના એડા કરણામાં સમય તો લાગેલા, લેકિન આણા વાળા 2 યા 3 સાલમાં મિટ્ટીની સંરચના ઓર વણરો ઉત્પાદકતા ક્ષમતાને સુધારો કિયો જા શકે હે. ફસલોને સ્વસ્થ રહેણા રે લીએ ઓર ઊંડી વિકાસ રે લીએ લગભગ 17 પોષક તત્વોની આવશ્યકતા હોવે હે. ઓર અણપોષક તત્વોને સહી સમય પર ઓર સહી માત્રામાં દેણો ભી બહુ જરૂરી હોવે હે. કિસાન ભાઈઓ, પ્રાથમિક પોષક તત્વ જણમાય મેક્રોન્યુટ્રિયન્ટ